શુભ સવાર, સુપ્રભાત શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર. સવારના 5:58નો સમય થયો છે. આજે છે વિક્રમ સંવંત વર્ષ 2082, અધિક જેઠ વદ 13 ને તારીખ 13 જૂન 2026 ને શનિવાર. હું વિવક્ષા, આપ સૌ શ્રોતા મિત્રોનું અમારી આજની પ્રાતકાલીન પ્રસારણ સભામાં હાર્દિક સ્વાગત કરું છું. જગતપિતા પરમેશ્વરનો આભાર માનતા આજના આ શુભ દિવસની શુભ શરૂઆત કરીએ આ સુવિચારની સાથે. માર્ગદર્શન સાચું હોય તો દીવાનો પ્રકાશ પણ સૂર્ય જેવું કામ કરી જાય છે.

0: આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટઝ ઉપર. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સ્ટે ટ્યુન ઓન 101.1 મેગાહર્ટઝ.
1: થોડી દેર મેં આપ સુનેંગે સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર. રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન સ્થિત ભારતીય લશ્કરી એકેડમી IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આ વર્ષની ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડમાં પહેલીવાર પુરૂષો અને મહિલાઓ એકસાથે પરેડ કરશે. આ સમારોહમાં 500થી વધુ યુવાનો અને યુવતીઓને સેનામાં અધિકારીઓ તરીકે કમિશન આપવામાં આવશે. ભારતીય લશ્કરી એકેડમીમાં પાસિંગ આઉટ પરેડ માત્ર એક લશ્કરી પરંપરા નથી, પણ રાષ્ટ્રની સેવા માટે સમર્પિત યુવાન અધિકારીઓ માટે એક નવી સફરની શરૂઆત પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે જશે. તેઓ આજે સાંજે ફ્રાન્સના નાઇસ ખાતે પહોંચશે. 2014 પછી પ્રધાનમંત્રીની ફ્રાન્સની આ 7મી સત્તાવાર મુલાકાત છે. આ વર્ષની શરૂઆતમાં ભારત ફ્રાન્સ સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે. પ્રધાનમંત્રી એવિયનમાં G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે. શ્રી મોદીની 14 જૂનથી 16 જૂન સુધીની આ 3 દિવસીય મુલાકાત દરમિયાન સ્લોવાકના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે સહયોગના નવા ક્ષેત્રો શોધવા અંગે ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનને પણ મળશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी यात्रा के दौरान स्लोवाकिया के प्रधानमंत्री रॉबर्ट फित्सो के साथ वार्ता में आपसी सहयोग बढ़ाने के उपायों पर चर्चा करेंगे. यात्रा के दौरान श्री मोदी स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी से भी भेंट करेंगे. दोनों देशों के बीच द्विपक्षीय व्यापार वर्ष 2024 में $1 अरब से अधिक हो गया था. पिछले वर्ष ये बढ़कर $1.80 अरब तक पहुँच गया. प्रधानमंत्री की यात्रा भारत और स्लोवाकिया के संबंधों को नई मजबूती देगी, साथ ही यूरोपीय संघ के सदस्य देशों के भारत का सहयोग और बढ़ने की संभावना है. ब्रातिस्लावा से स्मृति एम पल्लू की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માત કેસની તપાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નક્કી કરેલા નિયમો અનુસાર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નાયડુએ ગયા વર્ષે થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મંત્રીએ ખાતરી આપી કે સરકારનો મુખ્ય હેતુ આ અકસ્માત પાછળના સાચા કારણો શોધીને ભવિષ્યમાં હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ દરમિયાન એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AIBએ કહ્યું કે તે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 સાથે સંકળાયેલા અકસ્માતની સંપૂર્ણ અને પુરાવાધારી તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. AIBએ પુષ્ટિ કરી છે કે તે તમામ પુરાવાઓની તપાસ અને આંતરરાષ્ટ્રીય સમીક્ષાઓ પૂર્ણ થયા બાદ તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી વૈષ્ણવે વધુ પારદર્શક, સચોટ અને ટેકનોલોજી આધારિત સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કમ્પ્યુટર આધારિત વિભાગીય પરીક્ષાઓ તરફ થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભરતી પ્રક્રિયાને ઝડપી, કાર્યક્ષમ બનાવવા માટે વધુ ટેબ્લેટ આધારિત પરીક્ષાઓ શરૂ થવી જોઈએ. રેલવે મંત્રાલયે માહિતી આપી કે ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26માં 6 મુખ્ય શ્રેણીઓમાં 47,000થી વધુ ખાલી જગ્યાઓ માટે 43,000થી વધુ ઉમેદવારોની ભરતી પૂર્ણ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો. આ હુમલાઓમાં 3 ભારતીય નાવિકોના મોત થયા હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વાણિજ્યક જહાજ ઉપર આ પ્રકારની ઘાતક કાર્યવાહી બિલકુલ યોગ્ય નથી. આ જહાજ પર ભારતીય ક્રૂના 24 સભ્યો સવાર હતા, જેમાંથી 21 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા અને ગુમ થયેલા 3 ખલાસીઓના મૃત્યુની પુષ્ટિ થયા બાદ ભારતે સખત વિરોધ કર્યો અને નવી દિલ્હીમાં એક અમેરિકાના રાજદૂતને બોલાવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ કહ્યું હતું કે ભારતીય ક્રૂ સભ્યોને લઈ જતા વેપારી જહાજો પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_bid ને ફોલો કરશો. ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ, સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સીમા સુરક્ષા દળ અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ વચ્ચે 57મી મહાનિદેશક સ્તરીય સરહદ સમન્વય પરિષદ 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ પરિષદમાં બંને દેશોએ સંકલિત પેટ્રોલિંગને વધુ મજબૂત કરવા, તકેદારી વધારવા, વાસ્તવિક સમયમાં માહિતીની આપ લેમાં સુધારો કરવા અને સરહદ પારના ગુનાહિત નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસોને તેજ કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO માત્ર એક પ્રાદેશિક જૂથ નથી, પરંતુ યુરેશિયામાં તેના ઐતિહાસિક અને સભ્યતા ભાગીદારી સાથે ભારતને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. તાજિકિસ્તાનના SCO આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે સંગઠનમાં સહયોગ માટે ભારતનું વિઝન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષા, જોડાણ અને તકના માળખાથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે આ વિઝનમાં મધ્ય એશિયા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમંત્રીએ કહ્યું કે ભારત 17-19 જુલાઈ દરમિયાન કોલકાતામાં SCO સભ્યતા સંવાદ મંચનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે અને મુખ્ય ઉદબોધન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી મિસાઇલ પ્રણાલીઓનું અસાધારણ પ્રદર્શન એ ભારતના સંરક્ષણ, સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમની વધતી જતી તાકાતની સાબિતી છે. હૈદરાબાદમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા ખાતે એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી આકાશ અને બ્રહ્મોસ જેવી પ્રણાલીઓએ સાબિત કરી દીધું છે કે ભારત વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્પર્ધા કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. પુરૂષ ક્રિકેટમાં આજે ભારત ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગે શરૂ થશે. ઓપનર શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી એક દિવસીય મેચ આ મહિનાની 17મી તારીખે લખનૌમાં અને ત્રીજી અને અંતિમ મેચ 20મી તારીખે ચેન્નઈમાં રમાશે. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્હાઇટ, હોજે અને નમ 105 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ડેની વ્હાઇટ, હોજને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવી. ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. પહેલીવાર સ્પર્ધામાં 12 ટીમો ભાગ લઈ રહી છે. બેડમિન્ટનમાં ભારતની PV સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ સેમીફાઇનલમાં જાપાની અકાને યામાગુચી સામે થશે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચેન સુયુને 21-6, 21-9 હરાવી હતી. બીજા ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચીએ ભારતની તન્વી શર્માને 21-14, 21-14 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં મુખ્યત્વે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી અંગેના સમાચાર છે. દિવ્ય ભાસ્કર લખે છે કે ટ્રમ્પની જાહેરાત, યુદ્ધ ખતમ, સેન્સેક્સ 1695 પોઈન્ટ ઉછળ્યો, ક્રૂડ $90 નીચે. ગુજરાત સમાચાર લખે છે કે ફુગાવો વધીને 3.94%, મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા. સંદેશ અને ફૂલછાપ લખે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની સમજૂતી હાથવેતમાં, ટ્રમ્પનો દાવો ઈરાનનો નનૈયો. નવગુજરાત સમય લખે છે કે યુદ્ધ બંધ કરવા અમેરિકા ઈરાન ડીલની નજીક. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી 4.27 કરોડનું સોનું ઝડપાયું. ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડેમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આજે સવારે 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર કેન્દ્રિત રહેશે સંગીતકાર વસંત દેસાઈ ઉપર. રાત્રિના 9:30 આ કાર્યક્રમનું પુનઃપ્રસારણ આપ સાંભળી શકશો. બરાબર 10 આપનો ફેવરેટ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે પ્રસ્તુત કરશે ફોરમ દવે. બરાબર 11 આપ સાંભળશો કાર્યક્રમ સુરતી સિઝલર, પ્રસ્તુતિ રહેશે વિવક્ષાની. બરાબર 12 હિન્દીમાં સમાચાર બાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ આપ માણી શકશો. બપોરે 1 વિવિધ ભારતી કી ગીતમાલા, બપોરે 2:35 સદાબહાર નગમે, બપોરે 3 મન ચાહી ગીત, 3:30 નાટ્ય તરંગ અંતર્ગત નાટક આપ સાંભળી શકશો, લેખન ડૉક્ટર શંકર શેષનું. બપોરે 4 પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. 4:10 બોમ્બે ટોકીઝ અંતર્ગત કોરિયોગ્રાફર અમરકાંત દુબે સાથેની વાતચીતનો બીજો ભાગ આપ સાંભળી શકશો. સાંજના 5 સાંભળશો કાર્યક્રમ છાયા ગીત, અને 5:30 સાંભળશો કાર્યક્રમ નય તરાને નય પુરાને. શ્રોતા મિત્રો, આજે 6 સાંજે હિન્દીમાં સમાચાર બાદ શનિવાર છે એટલે આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીતનો સંકલિત કાર્યક્રમ, અને સાંજે 7 વિશેષ જયમાલા રજૂ કરશે નાટ્યકાર નિર્દેશક લેખિકા સઈ પરાજપે. સાંજના 7:45 ઇન્દ્રધનુષ અંતર્ગત જિજ્ઞાસા આપ સાંભળશો. રાત્રિના 8 હવા મહેલ કાર્યક્રમમાં સુનો કહાની આપ સાંભળશો, લેખક મુનશી પ્રેમચંદ્ર. રાત્રિના 10 કાર્યક્રમ છાયા ગીત, રાત્રિના 10:30 કાર્યક્રમ ઢળતી જાહેરાત, અને રાત્રિના 11 કાર્યક્રમ રંગતરંગ આપ માણી શકશો. તો શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
2: અરે ભાઈ, તો યા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
5: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
4: 12 विश्वास के, विकास के, जन कल्याण के.
6: हर रोज सुबह 7 जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है विको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
7: फैंटास्टिक फन फॉर फैमिली.
0: 101.1 MHz. આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz ઉપર. શ્રોતા મિત્રો, સવારના 8:35 સમય થયો છે, તો પ્રસ્તુત છે આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ, 131ને શોકોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના લિંડયાર્ડમાં અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ અભિયાન હેઠળ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ અને ભવિષ્યના રોડમેપ અંગે સકારાત્મક ચર્ચા થઈ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થયેલા વિકાસ અંગે આ મુજબ જણાવ્યું.
1: વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સ્વપ્નું સાકાર કર્યું છે. વડાપ્રધાનનું બ્રેઇન ચાઇલ્ડ ગ્રીફ સિટી આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. સેમી કન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે, તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા 1 દાયકા અને તેથી વધુ સમયમાં દ્રઢ શાસન, પારદર્શિતા અને દરેક વ્યક્તિના કલ્યાણને પ્રાથમિકતા આપતી નીતિઓએ વિકાસના નવા સીમાચિહ્ન સ્થાપિત કર્યા છે.
2: આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર અને આદરણીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. પણ હજી વધુ મજબૂતાઈથી આ એક એક ગામ, એક એક ઘર સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવેલી ગરીબ લક્ષી યોજનાઓને પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરશે.
0: કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ કરાઈ અને 131ને શોકોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા. આ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે નશા માટે ઉપયોગ કરાતી દવાઓ જેવી કે કોડિન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલ્પીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ વેચાણને રોકવાના હેતુથી રાજ્યભરમાં તપાસ ઝુંબેશ યોજાઈ હતી. તેમણે ઉમેર્યું કે આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, જ્યારે ગંભીર નિયમભંગ બદલ 72 પેઢીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ વેચાણ બંધ કરાવાયું છે. પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન દરમિયાન કસ્ટમ અધિકારીઓએ 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે, જેની કિંમત 4,26,00,000થી વધુની આંકવામાં આવી છે. સોના પર કાયદેસરની માલિકીનો દાવો કરવા માટે કોઈ વ્યક્તિ સામે ન આવતા કસ્ટમ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ આ સોનાને બિનવારસી ગણીને જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી કરશે. ખોરાક ઔષધ નિયમનતંત્રની તાજેતરની કામગીરી અંગે માહિતી આપતા મંત્રી પ્રફુલ પાંચરિયાએ વધુમાં જણાવ્યું કે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સુરતના માંગરોળ તાલુકાના લીંડિયાર્ડ સ્થિત દેવકુંજ મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દરોડા પાડી અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં આઈસ્ક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠોના વેચાણ સંદર્ભે વિશેષ તપાસ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ફૂડ સેફટી અધિકારીઓની ટીમોને ઉત્પાદકો, હોલસેલર્સ અને ડેરીઓ પર સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 183થી વધુ નમૂના લીધા છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. રાજ્યના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત, પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મક્કમ હોવાનું શ્રી પાંચરિયાએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ airnews_abad ફોલો કરશો. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અને અનેક બાંગ્લાદેશીઓને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસે પણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરી મોડાસા શહેરના કોલેજ રોડ પરથી અમદાવાદના કુબેરનગરમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી સઘન તપાસ આદરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વધુ માહિતી આપી.
3: અરવલ્લી જિલ્લામાંથી 13 જે શંકાસ્પદ લોકો છે એમની પૂછપરછ ડિટેલમાં કરેલી, એમાં ટેકનિકલ એનાલિસિસનો પણ ઉપયોગ કરવામાં આવેલો. એ બધું ચેક કર્યા પછી 2 દિવસ પહેલાં અમને નૂપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર, તેઓ મૂળ બાંગ્લાદેશના છે, એમની પાસેથી પુરાવા માગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જે જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે, એમનો ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં સામાન્ય રીતે મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16મી તારીખે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે વધુ વિગતો આપી.
4: अधिकतम तापमान का बात करें तो अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. अभी कोस्टल क्षेत्र में पवन का जो दिशा है उसमें मेनली दक्षिण पश्चिम से पवन चलने का स्थिति है. जो स्पीड है स्टीप प्रेशर ग्रेडियंट के कारण 15 से 20 नॉट गस्टिंग जो स्पीड रहेगा, जो हवा का झोंका होता है, 25 नॉट तक जाने का संभावना रहेगा.
0: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શનનું આયોજન કરાયું હતું. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિઓ તેમજ પાક સંરક્ષણની વિવિધ પ્રાકૃતિક કીડીઓ અને પદ્ધતિઓ અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત નિદર્શન પ્લોટ પર ખેડૂતોને PMDS પદ્ધતિ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન AIAA ની 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભારતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત થનગનાટ ગરબા ગ્રુપે ગરવી બાય થનગનાટ એ ફોક ડાન્સ કેટેગરીમાં પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિ બદલ વિજેતા કલાકારોને ગોધરાવાસીઓ અને કલા જગત તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્યાટ હોજે અણનમ 105 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ હતી. ડેની વ્યાટ હોજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના લિંડયાર્ડમાં અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા.
5: શ્રોતા મિત્રો, આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: નવી કાર જીતવાનો મોકો? વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
2: ધોબી ના બુદ્ધુ
1: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો, સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
2: ઓ, તું સમજી ગઈ ને, રિલેક્સ.
1: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
3: RBI કહે છે સ્માર્ટ બનો,
1: કૂલ રહો.
4: આપકો પતા હૈ જો સપના કુછ વિકસિત દેશો કી બેટિયા ભી નહીં દેખ સકતી હૈ, વો સપના ભારત કી બેટિયા સાકાર કર રહી હૈ. બેટી બચાઓ બેટી પઢાઓ સે લેકર કે સેના મે સ્થાયી કમિશન તક, ડ્રોન સે લેકર ફાઇટર જેટ્સ ઉરાને તક, ભારત કી બેટિયા નામુમકિન કો મુમકિન કર રહી હૈ.
5: હમારી માં બહેનો કા ગર્વ, ઉનકા યોગદાન, ઉનકા સામર્થ્ય આ દેશ અનુભવ કર રહા હૈ.
4: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
6: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોવ બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261 22 36 209,
1: 0261 22 36 209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: આજે ભારતના

0: ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: उसी के पास है बेमिसाल हस्तियों का अनमोल खजाना। जरा सुनिए कैसे बना ये गाना।
1: मेहंदी हसन साहब का यहाँ पे एक दौर आया था तो हमने बोला क्यों नहीं इसको हम कैश करें।
0: लक्ष्मीकांत प्यारेलाल की जोड़ी के प्यारे लाल।
2: फैंटास्टिक फन फॉर फैमिली।
3: गुड मॉर्निंग श्रोता मित्रों, આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ ઉપર। અમારી સ્ટુડિયોની વોલ ક્લોકમાં બરાબર 10 વાગી ગયા છે તો પ્રસ્તુત છે આપનો ફેવરેટ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ, જે આજે પ્રસ્તુત કરી રહ્યા છે ફોરમ દવે। સ્ટે ટ્યુન ઓન 101.1 મેગાહર્ટ્ઝ।

0: हेलो, गुड मॉर्निंग।
1: हेलो, सूरत एफएम।
0: जी, सूरत एफएम कौन बोलो छो?
1: અમે મરોલી થી સિનિયર સિટીઝન છે, ઇબ્રાહીમભાઈ।
0: ઇબ્રાહીમભાઈ શું કરો છો?
1: અમે સિનિયર સિટીઝન, 77 વર્ષ છે એટલે ઘરે જ છે।
0: અને આજે 70 વર્ષથી તમે ફ્રી છો?
1: એકદમ ફ્રી છે, ગયા હવે 5-5 વર્ષ। તમે કોણ બોલો?
0: હું ફોરમ બોલું છું।
1: ફોરમ દવે, તમારી સાથે વાત થઈ હતી પેલા, 4-5 મહિના પર થઈ હતી।
0: અચ્છા, તો ઇબ્રાહીમભાઈ ઘરમાં શું પ્રવૃત્તિ કરવાની ગમે છે તમને?
1: કશું નથી અત્યારે તો, સવારે ઉઠીએ, મોર્નિંગ માં જરાક ચાલીએ, યોગ કરીએ, અને પછી અમારા ધર્મનું મસ્જિદમાં થોડું કામ મદદ કરવા જઈએ।
0: અને ઘરમાં છોકરાઓને વાર્તા સંભળાવો છો કે નહીં?
1: છોકરાઓ તો, છોકરાના છોકરા તો બાજુમાં રહે છે।
0: અચ્છા,
1: અલગ થઈ ગયેલા છોકરા, અમે બે જ જણા છે।
0: મારી
1: વાઈફ નામ ઝુબેદાબેન,
0: ઝુબેદા।
1: હા, હું આ રેડિયો તો બોમ્બે માં નોકરી કરવા ગયો હતો ને, 30 રૂપિયા પગાર હતો મારા હોટલમાં,
0: બરાબર।
1: 30 રૂપિયા પગાર માં રેડિયો નાનો લીધેલો, અને અમે રોજ સાંભળતા, આખો દિવસ રેડિયો સાથે જ હોય।
0: 2 વર્ષ
1: નો ચેન નો રેડિયો સાંભળવા, આજે 77 વર્ષ ચાલે છે મારા,
0: બરાબર છે।
1: અને ઘરમાં માતા એને સુરત એફએમ ને બીજા બધા પ્રોગ્રામ એને જોઈતો જ, અને આખો દિવસ જાય,
0: બરાબર,
1: ઘરમાં જુગેદારી ને માતા,
0: સારું કેવાય ને।
1: હા, એટલે જે રેડિયો પર સાંભળે છે ને, બધા શ્રોતાને કેમ કે રેડિયો તમે સાંભળો, કારણ કે એમાં બહુ શીખવાનું બી મળે છે।
0: જી, ખરી વાત છે।
1: માટે હું એ ખાસ વિનંતી કરું બધાને કે તમે ટાઈમ મળે તો સાંભળો, સમાચાર સાંભળો।
0: બરાબર છે,
1: મારા મિસિસ ને આપું છું।
0: હા,
2: હેલો,
0: હેલો, જી સુરત એફએમ, કેમ છો ઝુબેદા બેન?
2: હા, મજામાં, તમે કેમ છો?
0: હું પણ એકદમ સરસ છું,
2: બસ બસ, બધા મજામાં જ રહેવું જોઈએ ને?
0: હા, સ્તો વરી
2: અમને બી સારું, તમે લોકો બી સારા રહી બધા, આપણે પ્રાર્થના કરીએ ભાઈ।
0: ખરી વાત છે,
2: એટલા જો વરસાદ બી નહીં પડતો ને, બહુ તાપ પડે બેન।
0: હા, ગરમી બહુ પડે છે,
2: આવી ગરમી તો કોઈ વાર નહીં જોયેલી મેં, બહુ ગરમી એટલે શરીર તો આખું આપણું ઢીલું કરી લાગે।
0: અડધું તો આપણે કામ થી નહીં પણ ગરમી થી થાકી જવાય।
2: હા, કામ ને તો કોઈ નહીં, આપડે કામ કરીએ તો સારું રહે શરીર, પણ આ ગરમી થી મને સુગર પ્રેશર એવું બધું છે ને, એટલે બહુ તકલીફ થાય।
0: તમે દવા બરાબર લો છો ને?
2: હા હા, લઉં છું, પણ હવે કોઈ વાર આમ તેમ થઈ જાય, શું
0: કરીએ, કઈ નઈ, થાય એટલું કામ કરો ને, તો બેસી રહેવાનું પંખા ની નીચે, એસી ની નીચે।
2: છોકરા, નાના છોકરાઓ બહુ પરેશાન થઈ ગયેલા।
0: જી, ને પાછી ઉપરથી સ્કૂલ ચાલુ થઈ ગઈ।
2: હા, સ્કૂલ ચાલુ થઈ ગઈ, શું કરીએ હવે,
0: ઉપર
2: વાળા આપણને જેમ રાખે એવી રીતે
0: રહેવાનું, ખરી વાત છે। હા, ઓકે ઝુબેદાબેન, બોલો, આજે કયું ગીત સાંભળવું છે સુરત એફએમ પર?
2: જૂનું ગાયન માં તો હવે તમે મુકતા જ છો ને?
0: જી, મૂકું ને। નથી આવતા પણ આવીશું, હવે ગરમી ઓછી થાય, વરસાદ પડે પછી આવીએ।
2: હા હા, આવજો આવજો, અમારા ઘરે ચોક્કસ આવજો,
0: ચોક્કસ આવીશું, આવજો
2: આવજો।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે.

0: મધુબેન,
1: હા
0: તમારો ફેવરિટ એક્ટર કોણ છે?
1: મારો ફેવરિટ એક્ટર તો જીતેન્દ્ર જ છે.
0: બરાબર છે.
1: એક મિનિટ ચાલુ રાખો, ટ્રાફિક માં છું ને એટલે.
0: ક્યાં જાવ છો હમણાં?
1: હા હું બાગડ સાઈડ છું. રસ્તા માંથી ફોન કર્યો છે તમને. કેટલા દિવસ થી ટ્રાય કરતી હતી, આજે ફોન લાગ્યો મારો.
0: અચ્છા, કોણ ગાડી કોણ ચલાવે છે?
1: એમાં મિસ્ટર ચલાવે છે.
0: તમારા મિસ્ટર ને પણ જીતેન્દ્ર ગમે છે?
1: હા, એ તો એમના ફેવરિટ છે.
0: એટલે જ તમારા પણ ફેવરિટ છે.
1: એમાં ફેવરિટ છે હીરો એમના. હા, એમને પિક્ચર ના ગીત પણ આવે ને તો બહુ ગમે.
0: અચ્છા,
1: ટીવી પર પણ મૂકે નો તો ચાલુ રાખે ને રેડિયો પર પણ મૂકે નો ચાલુ જ રાખે. ગીત સાંભળે જ
0: એ સાંભળે અને સાથે તમને સંભળાવે, ખબર છે?
1: સંભળાવે બરાબર.
0: મધુબેન, જીતેન્દ્ર ની જેમ ફરે છે કે નહીં તમારા મિસ્ટર? શું નામ છે તમારા હસબન્ડ નું?
1: ધીરજભાઈ.
0: તો ધીરજભાઈ બી જીતેન્દ્ર ની જેમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ માં ફરે છે કે નહીં?
1: હા હા બરાબર. એમનો સરસ સાઈડ ફેસ એવો જ આવે છે.
0: શું વાત છે, બરાબર છે. બોલો મધુબેન, તમને હિરોઈન કઈ ગમે છે?
1: મને હિરોઈન છે સ્મિતા પાટીલ.
0: ઓકે મધુબેન, તો તમે અને ધીરજભાઈ ભાગળ નું કામ પતાવો અને સાંભળો સરસ મજાનું આ ગીત સુરત FM પર.
1: તમે કોણ બોલો?
0: હું ફોરમ બોલું છું.
1: થેન્ક યુ,
0: વેલકમ. આવજો
1: આવજો.

0: चीन का हांजोउ शहर जानते हैं आप? वहीं पर हमने रचा था इतिहास जब 2022 के एशियन गेम्स में हमने 107 मेडल्स जीते थे, क्योंकि पीछे थी हमारे 1045 खेलो इंडिया सेंटर्स की ट्रेनिंग, कंडीशनिंग कोचेस, डाइटिशियंस और फिजियोस की पूरी फौज। तभी तो पैरालंपिक में भी हमने रिकॉर्ड 29 पदक जीते और हॉकी, बैडमिंटन, एथलेटिक्स, वुमेन क्रिकेट, बॉक्सिंग, चेस सभी मैदानों में तिरंगा फहराया।
1: एक खिलाड़ी दुनिया के किसी कोने में हाथ में तिरंगा लेकर के दौड़ता है, सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: हेलो
3: हेलो, हाँ
2: कौन बोलो छो?
3: राहुल कुंडी बोलो छो मैडम।
2: राहुल क्या थी बोलो छो?
3: वास्ता वास्ता
2: वास्ता में वरसाद पड़ियो के नहीं?
3: वरसाद तो वच्चे आयो तो।
2: पण आ वरसाद आवी ने चाल्यो जाय ने त्यार पछी बहुत ताप लागे नहीं?
3: ताप तो लागे, क्रिकेट रमता छे मैडम।
2: શું વાત છે?
3: હા
2: તમને ક્રિકેટ રમવાનો શોખ ક્યારથી છે?
3: એ તો નાનપણથી જ છે।
2: અત્યારે તમે કેટલા વર્ષના છો?
3: અત્યારે તો મારે 32 વર્ષ।
2: ઓકે, અવાજ બરાબર નથી આવતો રાહુલ।
3: પવન આવે છે, અમારે અહીંયા ઘણું મોટું મેદાન છે રૂપચલે, નવો જવાહર નવોદય વિદ્યાલય આવેલ છે અહીંયા। અને માતાજીના નવ નવલા નવલા નાતાનું બી અહીંયા આયોજન કરે, અમારા મેદાનમાં જ અહીંયા જ કરતા છે।
2: એટલે દિવસે ક્રિકેટ રમાય અને જયારે નવરાત્રી હોય ત્યારે રાતે
3: નવરાત્રી માં। હા, પબ્લિક પણ ઘણી છે, પ્રેક્ષકો બી પણ ઘણા આવે, બધી દૂર દૂર થી બધા આવે, ઘણું મોટું મેદાન છે ને ઘણું ફિલ ફેમસ છે। એટલે
2: સરસ કેવાય, એટલે આજુબાજુના ગામ વાળા આવતા હશે જોવા?
3: હા હા, ઘણા નહી, 20-25 કિલોમીટર થી દૂર થી પણ આવે છે, કારણ કે અહીંયા ઘણું ફેમસ છે એટલે
2: એવું છે,
3: ઘણી થાય છે। હા
2: અચ્છા, અને નવરાત્રી થાય તો ડીજે પર થાય કે પછી ઓર્કેસ્ટ્રા આવે?
3: ઓર્કેસ્ટ્રા તો નથી, ડીજે છે।
2: ઓકે બરાબર, હા
3: ગામનું એટલે તો મારા મોલ્લાનું છે ભાઈ નું।
2: કેટલા રન તમે મેક્સિમમ માર્યા?
3: મેક્સિમમ તો હવે રન મારલા તો 57 મારલા, તો 58 કરવાના હતા।
2: અને તમારી ટીમમાં કોણે હાઈએસ્ટ રન કર્યા છે?
3: હાઈએસ્ટ માં તો હવે બે ખેલાડી હતા, એ લોકો કરી ગયા શ્રેયસ ને।
2: હવે એમનો સ્કોર તોડવાનો છે,
3: સ્કૂલ ચાલુ છે એટલે બધા ટીચર લોકો નેવા છે, એટલે એ લોકો કાલ તો છોકરા ભણાવવાના એટલે।
2: અચ્છા, એટલે તમારી ટીમમાં ટીચર્સ પણ છે?
3: ટીચર ને બધા એમ નોકરી વર્ગ જ છે।
2: બરાબર બરાબર, એટલે બધાને ફક્ત એકમાત્ર સન્ડે મળે કે જયારે તમે રમી શકો?
3: પડે
2: નાનપણની
3: રમત,

0: ત્રણેય રહીમાં છે બધું.
1: ગિલ્લી દંડા રમતા હતા તમે નાના હતા?
0: હા, તે હો બધા બધું રહીમાં રમી રમીને મોટા થયા.
1: ખરી વાત છે.
0: હવે ના તો કોઈ નહીં રમે મેડમ, અત્યારે તો બધા મોબાઈલ માં જ, મોબાઈલ જ બધું એ લોકો ની રમત હોય, એટલે અત્યારે નાનપણ ની રમત અત્યારના છોકરાઓને તો ભૂલી બી જાય. પેલું આપડે પેલું કેરી પર ને આંબલી પીપળી ને એ બધું રમતા ને, એ બધી રમતો તો છોકરાઓને નથી ખબર. અત્યારે આંબલી પીપળી ની વાત કરીએ તો તમે આવું રમતા કેમ?
1: હા, એમ કે એ શું હોય એવું કે કેમ?
0: હા,
1: ખરી વાત છે. ઓકે રાહુલ, આજે સરસ મજાની વાત સાથે કયું ગીત સાંભળશો?
0: ગીત મેડમ મારે પેલું આપણે સાંભળતે મેરે પ્યાર કી ઉમર હૈ ઇતની સનમ.
1: ઓકે,
0: હા
1: તો રાહુલ તમને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત સુરત FM પર.
0: હા,
1: આવજો.
0: ઓકે, આવજો આવજો. ઓકે.

0: आपको पता है, जो सपना कुछ विकसित देशों की बेटियां भी नहीं देख सकती हैं, वो सपना भारत की बेटियां साकार कर रही हैं। बेटी बचाओ बेटी पढ़ाओ से लेकर के सेना में स्थायी कमीशन तक, ड्रोन से लेकर फाइटर जेट्स उड़ाने तक, भारत की बेटियां नामुमकिन को मुमकिन कर रही हैं।
1: हमारी माँ बहनों का गर्व, उनका योगदान, उनका सामर्थ्य आज देश अनुभव कर रहा है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: હેલો, ગુડ મોર્નિંગ.
3: ગુડ મોર્નિંગ, કેમ છો?
2: હું મજામાં છું, તમે કેમ છો?
3: એકદમ મજામાં.
2: શું નામ છે તમારું?
3: હું રાકીમભાઈ.
2: ક્યાંથી બોલો છો તમે?
3: ભુજ કચ્છથી બોલું બેન.
2: આટલી બધી ગરમી પછી જયારે વરસાદ પડે ને ત્યારે એટલું સારું લાગે.
3: જી બિલકુલ, એવું લાગે દોડું આમ થઈ જાય, આપણે ફોટા પાડવાનું ને આમ મજા આવે ફરવાની ને.
2: કુદરત
3: ને બહુ હોય એમ, ખડ ને બધું થાય ને, ઘાસ ને ભેંસું ને ગાયું ચરતી હોય ને.
2: જી, એટલે માની લો ને કે દરેકે દરેક જીવ છે તે વરસાદમાં ખુશ થઈ જાય.
3: જી બિલકુલ ખુશ થઈ જાય, એને શું ઠંડક મળી જશે, પાણી મળી જશે, ઘાસ મળી જશે.
2: બોલો રાસીમ, બીજું તમારા વિશે કઈ જણાવો.
3: અને ખેતીવાડી બેન કામ કરી, હમણાં ખેતર આંબાણ ચાલુ છે એટલે વેણી, હમણાં અમે નવરા થયા, મેં ટ્રાય કરતો હતો લાગી.
2: ઓકે.
3: એનું બગીચો છે અને વે લઈને અહીંયા સુરત બાજુ જ આવે છે, અમારે બારે થી જાય બધી, સુરતમાં અને બોમ્બેમાં અને દિલ્હીમાં.
2: બરાબર છે.
3: 15-20 દિવસથી કાચી મળશે, પછી તો પાકી જશે.
2: બરાબર છે. એટલે આ છેલ્લો લોટ હશે કેસર કેરીનો?
3: જી બિલકુલ.
2: જી ઓકે. રાસીમ, કેટલી કેરી તમે ખાધી?
3: કેરી તો ટેકીને આપણું પેટ ભરાઈ જાય છે, તો એક બે ખાઈ માં.
2: તમારા ઘરના તો હશે ને છોકરાઓ?
3: એને ઘરે લઈ જાય, છોકરા એક છોકરો બે બે ખાઈ જાય છે.
2: હા બરાબર છે. એટલી તો ખવાય, હવે
3: એટલી ખાવાય, પછી કેટલું પેટ હોય આપણું. જી બિલકુલ. શરીરમાં અમે તડક છે, અમે ગરમ છે બહુ, ઘણી પછી ને ખાવાય.
2: હા, એટલે આમાં કહેવાય છે કે કેરીમાં જે વિટામિન્સ મળે છે ને તે બીજા કોઈ ફળમાં મળતા નથી.
3: જી બિલકુલ બિલકુલ. તમે કોણ બોલો બેન?
2: હું ફોરમ બોલું છું. બોલો રાસીમ, આજે કયું ગીત સાંભળવું છે સુરત FM પર?
3: અમને ગીત મન ફિલ્મ નું સાંભળવું છે.
2: કયું ગીત સાંભળશો? મનનું
3: 100 બાર જન્મ લીએ તેરે લીએ, તેરે ઇશ્ક મેં મર જાય, જો કિયા ન આશિક એસે કુછ કર જાય. મન પિક્ચર જોઈ લીએ, મને ખબર ગીતો બધા ગમે છે સારા.
2: ઓકે રાસીમ, તો તમને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત સુરત FM પર.
3: ચોક્કસ આવજો.
2: આવજો.

0: ઓલા ચીમન ની વાત સાંભળી ને?
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: હેલો, ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ.
0: કોણ બોલો છો?
1: રાજેશ બોલો.
0: રાજેશ ક્યાંથી બોલો છો?
1: આટી ફરિયાદી.
0: ઓકે, રાજેશ શું કરો છો તમે?
1: બસ આ બે તો એફએમ સાંભળું છું.
0: સુરતી સાંભળ્યું કે નહીં?
1: હા સાંભળ્યું, મજા આવ્યું ને.
0: તો એ હુરતી માં તમને શું મજા આવી?
1: હુરતી દિલો જે અમારા જેવું બોલે ને મજા આવે. હવે હું કહ્યું હું થવાનું બોલે બોલે ને અમારા સુરતી લાલા જેવું બોલે વધારે શું આવે.
0: જી જી, ખરી વાત.
1: પેલું કેવાનું ભૂલી ગયા, આમ છે તેમ છે, બરું બોલે બહુ શું આવે.
0: ખરી વાત છે. બોલો બોલો રાજેશ, શું વાત કરશો આજે?
1: કઈ નઈ, એફએમ સાંભળ્યું નવો ફ્રી બેલા લાવ, કોઈ મારા ફ્રેન્ડ ને ફોન કરો એફએમ ને.
0: બરાબર છે. અને રાજેશ ઘરમાં કોણ કોણ છે?
1: ઘરમાં છે મમ્મી છે, પપ્પા છે, વાઈફ છે, બે છોકરા છે.
0: ઓકે, તો સ્કૂલ ચાલુ થઈ ગઈ હશે છોકરાઓની?
1: હા થઈ ગઈ, થઈ ગઈ.
0: અમુક છોકરાઓને તો મન પણ નહીં લાગતું હશે સ્કૂલમાં.
1: અરે માં, એ તો જે સ્કૂલે ગયા પહેલા દિવસે તો રજા પાડી, જો નથી જવાનું બીજા દિવસથી જવાનું.
0: અચ્છા,
1: રજા મૂકીને કે આજે નહીં જવાનું અમે. પણ એટલે પહેલા દિવસે પેલું હોવું છે, પેલા આખુંમાં બે એટલા જે ખરા ને પહેરા ને.
0: જી જી,
1: કંટાળો આવે,
0: કંટાળો આવે ને. એની તૈયારીઓ પણ ખાસી કરવી પડે ને.
1: હા ભરે તૈયારી અમે લોકો લઈ રહ્યા, નોટબુક ને બધું લાવ્યા, અને સોક્સ લાવ્યા, મોજા અને બૂટ લાવ્યા,
0: પાછું કવર ચડાવવાના બુક્સ ને.
1: વૈશ્વિક
0: સમસ્યા છે.
1: અત્યારે નાના પોયરાને મોબાઈલ આપે તો જ જમે આ લોકો, જોત સુધી તે લોકો જમે પણ નહીં.
0: એ સિસ્ટમ તો થોડી ખોટી છે અને બહુ બદલવી જોઈએ.
1: હા નથી, એ લોકોને આપણે સમજાવીએ તો નહીં સમજે આ લોકો. છોકરાઓ ભાઈ રિસાઈને જતા રહી ને આપણે આપી દઈએ ગોટા, કાં લોકોને રરાવીએ, કાં અડધો કલાક કલાક માંડે આપી દઈએ.
0: બને ત્યાં સુધી એવી કોશિશ કરો કે છોકરાઓ જમતા જમતા મોબાઈલ નો ઉપયોગ નહીં કરે.
1: ના હવે તો હવે છોડાવી દેવાનું છે, હવે આઠમા માં ગયા ને, હવે એક છોટામાં ગયો.
0: બોલો રાજેશ, આજે કયું ગીત સાંભળશો સુરત એફએમ પર?
1: કસુર પિક્ચર નું સાંભળો છો. કિતના બેચેન હો કે તુમસે મિલા.
0: ઓકે, તો રાજેશ તમને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત સુરત એફએમ પર.
1: થેન્ક યુ મેડમ,
0: આવજો.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: आप सूरत में हो या सूरत से दूर,
2: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
1: कभी नहीं रहेंगे आपसे दूर.
2: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
1: हमेशा आपके साथ. फैंटास्टिक फन फॉर फैमिली.
2: 101.1.

0: હેલો,
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
0: જી, સુરત એફએમ, કોણ બોલો છો?
1: અસલમ બોલ રહા હું. કેસે
0: અસલમ, આપકી આવાજ અચ્છે સે નહીં આ રહી.
1: યે બોલ રહા હું, કિસ બોલ રહા હું? ઉન પાટિયા સે.
0: ઉન પાટિયા સે બોલ રહે આપ?
1: હા મેડમ.
0: ઓકે, અસલમ ક્યા કરતે હે આપ?
1: હમ સિલાઈ કા કામ કરતે હે, લેડીઝ ગારમેન્ટ.
0: જી,
1: પ્લાઝો, લહેંગા, સાડી, યે સબ બનાતે હમ.
0: ઓર બતાઈએ અસલમ.
1: બસ ઠીક હૈ મેડમ, બહોત દેર સે ટ્રાય કર રહા થા, દો મહિને બાદ ફોન લગા હે.
0: અચ્છા, ઓર ઘર મે સબ કૈસે હે?
1: સબ ઠીક હૈ મેમ, સાલ મે દો બચ્ચે હૈ.
0: હમ, દોનો બચ્ચે કોન સે સ્ટાન્ડર્ડ મે પઢતે હૈ?
1: બડી લડકી હૈ વો ચૌથી મે, અભી બચ્ચે કો ડાલના હૈ. ટાઈમ સે હમ લોગ યહી રહેતે 20-25 સાલ સે.
0: જી, સ્કૂલ મે બચ્ચી પઢતી હૈ ઉસી મે આપ અપને છોટે લડકે કા અભી એડમિશન કરવાઓગે?
1: હા મેમ, મેને ભી વોહી સ્કૂલ મે પઢાઈ કી હૈ જિસમે મેરે બચ્ચે પઢ.
0: ક્યા બાત હૈ.
1: હા, મે મેરી એજ કમ સે કમ 32 સાલ હૈ અભી.
0: અચ્છા,
1: બહોત શરારતી હૈ.
0: હા, બચ્ચે તો શરારત કરેંગે.
1: હા, અભી લડકા તો સહી હૈ.
0: ઓર અસલમ, આપકી બીવી કા નામ ક્યા હૈ?
1: મેરી બીવી કા નામ રુખસાર હૈ.
0: અચ્છા, વો ક્યા કરતી હૈ?
1: વો તો હાઉસવાઇફ.
0: તો આપકો સિલાઈ મશીન મે કભી કભી હાથ નહીં બટા દેતી?
1: નહીં, વો ભી ટેલર હૈ, ઘર બેઠે થોડા બહોત કુછ કર લેતી હૈ.
0: અચ્છી બાત હૈ.
1: હા, વો ભી કામ કરતી હૈ ઘર મે. હમને યુપી સે શાદી કી થી.
0: અચ્છા.
1: હા, હમારા રહેના ખાના સબ કરી હૈ રાત મે.
0: ઓકે, તો યુપી સે શાદી કરને કે બાદ આપ યહાં પે આ ગયે?
1: નહીં, પહેલે સે હમ રહેતે થે, સેટલમેન્ટ હમારા પહેલે સે થા, શાદી હમ સે કરતે રહેતે યહાં.
0: ઓર બતાઈએ, આજ કોન સા ગાના સુનના હૈ અસલમ?
1: લોના ફિલ્મ કા ગાના સુનના હૈ, ખિલોના જાન કર સુનગી.
0: ઓકે, તો આપકો સુના દેતી હું યે ગાના સુરત એફએમ પે.
1: ઓકે મેમ,
0: બાય
1: બાય.

0: જી સુરત એફએમ કોણ બોલો છો?
1: હું ઓલપા તાલુકાનું ગામ હાંજેથી હેમંતભાઈ પંચાલ બોલું.
0: હેમંતભાઈ કેમ છો?
1: હા મજામાં મજામાં.
0: શું કરો છો તમે?
1: છોકરા
0: ના હાથ થી લાગી ગયો ને?
1: હા એટલે પાણી પીવા લાગી ગયો ને.
0: અચ્છા
1: હું લોહરી કામ કરું, ખેતી નો ઓજાર બનાવું.
0: અરે વાહ, ક્રાંતિ આવી કે નહીં ખેતી ના ઓજાર બનાવવામાં?
1: હા બધું આધુનિક થઈ ગયું, ભલા કરતા સારું એમ.
0: શું શું નવું બનાવ્યું?
1: અમે નવી સ્કીમ માં તો હવે બધું દાંતળા દાંતળી બનાવીએ, કુવારી કોદાળી બનાવીએ.
0: બરાબર.
1: પાવડા એવું બધું બનાવીએ.
0: અને ખેતીમાં ઈઝી પડે એવું કોઈ ઓજાર બનાવ્યું કે નહીં?
1: બરાબર. અને ટાઈમ માટે ઢળ તળવાની નહીં, ત્યારે ઢળ નહીં કરાવું એવું સિસ્ટમ થઈ ગયું કે ઢળ લાંબો ટાઈમ ચાલે.
0: અચ્છા.
1: અમે મતલબ આપડે ખેતી નો ઓજાર નાના નાના ઓજાર બનાવીએ.
0: બરાબર છે.
1: ડાંગલા ની વાત ચડાવવાનું આવે.
0: કેટલા વર્ષથી તમે આ ઓજાર બનાવો છો?
1: મને બહુ ટાઈમ થઈ ગયો, લગભગ 99 ની વાત, એટલે 27 વર્ષ થઈ ગયા. ડબલ સિક્સ ઉંમર, 66 વર્ષ. હા તો હજુ કામ કરું એમ. છોકરાઓ જાય હીરા માં જાય, ઓફિસ માં જાય સુરત એમ.
0: અચ્છા.
1: છોકરાઓ ની એક અમારું કામ,
0: છોકરાઓને ઓફિસ માં બેસીને કામ કરવાનું ગમે.
1: હા એ લોકો એસી માં બેસે. અમારે અત્યારે તાપમાં તો અમારે ભઠ્ઠી માં તો બહુ અત્યારે થાય, અમારે
0: ગરમી લાગે. ખરી વાત છે,
1: કારણ કે ગરમી લાગે અત્યારે. ગરમ કરી ભઠ્ઠી માં એને ગરમ કરવું પડે તો નરમ થાય, ટીપાય
0: પછી
1: આકડ બને એમ. દાખલા દાખલા નો આકડ આપો ને સેબ આપવાનો ને.
0: તો તમારી સાથે મદદ માં કોણ હોય છે?
1: અમે બે ભાઈ છે, એક વિનોદભાઈ કરી છે, બે ભાઈ છે ને કામ કરીએ.
0: એ તમારા વિનોદભાઈ પણ તમને મદદ કરે છે?
1: હા એ નાનો ભાઈ, હું મોટો ભાઈ, અમે બે ભાઈ લુવારી કામ કરીએ.
0: સરસ સરસ સરસ.
1: હા એ ઉપર સાંઈની વચ માં ગામ આવ્યો એ. અમારે સાંઈ બાબા નું મંદિર બનાવ્યું છે, વાવ છે, એકદમ જોવા જેવું વસ્તુ છે. એટલે
0: ચાલો ફાઈન, કોઈ દિવસ આવીશું જોવા.
1: હા કોઈ આવજો. ઓલપા થી 7 કિલોમીટર થાય સાંઈ રોડ પર.
0: હા ઓકે હેમંતભાઈ, બોલો આજે કયું ગીત સાંભળવું છે સુરત
1: એફએમ પર? એક બીજે કિલો નું કરી દેજે ને.
0: ઓકે હેમંતભાઈ, તો તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર.
1: હા
0: આવજો.
1: બાય.
2: યે ક્યા લિફ્ટ બીચ મેં ક્યું રોક દી?
3: તુમ્હારા સાથ ઝ્યાદા ઝ્યાદા બહુત ઝ્યાદા દેર રહેને કે લિયે.
2: ઓ માય ગોડ, મેરી તો હિન્દી કવિતા કી ક્લાસ હૈ.
3: હિન્દી કવિતા હૈ ના?
2: હા
3: વો મેં તુમકો ટીચ કરતા હું.
2: તુમ ઓર હિન્દી કવિતા?
3: તુમ સમજતા મેં હિન્દી કવિતા નહીં જાનતા. મેરે જીવન સાથી પ્યાર કિયે જા, જવાની દિવાની ખૂબસૂરત જિદ્દી પડોસન, સત્યમ શિવમ સુંદરમ બેનહર.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: સો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા એ આ પ્રમાણે હતા. ફર્સ્ટ સોંગ આપે એન્જોય કર્યું ફિલ્મ માસૂમનું, આરતી મુખર્જીનો અવાજ, મ્યુઝિક આર ડી બર્મનનું એન્ડ લિરિક્સ ગુલઝારના. ત્યારબાદ ફિલ્મ જિંદગી રાહનું સોંગ આપે એન્જોય કર્યું મોહમ્મદ રફી, લતા મંગેશકર અને સાથીઓના અવાજમાં, મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. ત્યારબાદ વારિસ ફિલ્મનું સોંગ આપે એન્જોય કર્યું લતા મંગેશકર અને મનમોહન સિંઘના અવાજમાં, મ્યુઝિક ઉત્તમ જગદીશનું એન્ડ લિરિક્સ વર્મા મલિકના. ત્યારબાદ મન મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું ઉદિત નારાયણ અને હેમા સરદેસાઈના અવાજમાં, મ્યુઝિક સંજીવ દર્શનના એન્ડ લિરિક્સ સમીરના. ત્યારબાદ કસૂર મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું અલ્કા યાજ્ઞિક અને ઉદિત નારાયણના અવાજમાં, મ્યુઝિક નદીમ શ્રવણનું એન્ડ લિરિક્સ સમીરના. ત્યારબાદ ખિલોના મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું મોહમ્મદ રફીના અવાજમાં, મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. ત્યારબાદ ફિલ્મ એક દૂજે કે લિયેનું સોંગ એસપી બાલાસુબ્રમણ્યમ અને અનુરાધા પોડવાલના અવાજમાં સાંભળ્યું, મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. સો કીપ લિસનિંગ સુરત એફએમ 101.1 MHz.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફોરમ દવે દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ.
0: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
1: 101.1 MHz સુરત એફએમ.
3: ગરમીનો પૂરો થવાનો છે વારો, ને હવે વરસાદનો જમીન પર આવવાનો છે વારો. તો મન ભરીને કેરી ખાઓ, કારણ કે હવે આવતા વર્ષે આવશે કેરી ખાવાનો વારો. પણ અત્યારે તો છે સુરતી સિઝલર સાંભળવાનો વારો, અને તમે ટ્યુન કર્યું છે આકાશવાણીના સુરત કેન્દ્રને 101.1 MHz ફ્રિકવન્સી ઉપર, અને તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં. અને હું છું, કંઈક કહેવાની ઈચ્છા? જી હા, વિવક્ષા. તો કંઈક નહીં, પણ ઘણી બધી વાતો કરીશું. પણ એ પહેલાં શરૂઆત કરીએ કાર્યક્રમ સુરતી સિઝલરની રામલીલા ફિલ્મના આ ગીતની સાથે. આદિત્ય નારાયણનો અવાજ, સંગીત રચના સંજય લીલા ભણસાલીની અને ગીત રચના છે સમીરની. તો સાંભળતા રહેજો સુરત એફએમ 101.1 MHz.

શ્રોતા મિત્રો, તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં વિવક્ષાની સાથે. હવે તો સ્કૂલ અને કોલેજ બંને શરૂ થઈ જવાના, અને જે સ્કૂલ અને કોલેજ શરૂ થવાના બાકી છે એ પણ સોમવારથી તો શરૂ થઈ જ જશે. અને આ વેકેશનના રૂટીનમાંથી આપણે પણ બહાર આવતા થોડી વાર લાગે. રોજ સવારે થોડા દિવસ પોતાની જાતને યાદ કરાવવું પડે કે ભાઈ કાલે આટલા વાગે ઉઠવાનું છે, અને આપણે ઉઠીએ કે ના ઉઠીએ મમ્મી નામનો અલાર્મ આપણને અચૂક જગાડી દે છે, નહીં? અને ઘણીવાર તો આપણે મમ્મીને બબડતા હોઈએ કે મમ્મી આજે શું છે, આટલું જલ્દી કેમ ઉઠાડી દીધું? એટલે મમ્મીનો વળતો જવાબ આવે કે ભાઈ સ્કૂલે જવાની ઈચ્છા છે કે નહીં, નહીં જવું હોય તો જા પાછો જઈને સૂઈ જા. એટલે આપણે તરત જ યાદ આવે કે હા આજે તો ભાઈ વેકેશન નથી, વેકેશન પૂરું થઈ ગયું, હવે સ્કૂલે જવાનું છે, અને આપણે થઈ જઈએ તરત ઊભા. અને આ બધું કેમ થાય? તો આપણા શરીરમાં એક અદૃશ્ય ચાલતી ઘડિયાળ છે, અને આ ઘડિયાળના ભાગરૂપે આ બધું થાય છે. અને આ ઘડિયાળને આપણે સાયન્ટિફિક ભાષામાં કહીએ સર્કાડિયન રિધમ, એટલે કે આપણી જૈવિક ઘડિયાળ જે 24 કલાકનું કુદરતી ચક્ર છે. એટલે તમે તમારું શેડ્યુલ થોડુંક પણ બદલો ને એટલે આ સાયકલ આખી ફેરવાઈ જાય, અને પાછી સેટ થતાં થતાં ઘણા દિવસો લાગે. તો આના વિશે આગળ વાત કરીએ એ પહેલાં સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં સિટી લાઇટ ફિલ્મનું આ ગીત. અરિજિત સિંઘનો અવાજ છે, સંગીત રચના જીત ગાંગુલીની, અને ગીત રચના છે રશ્મિ વિરાગની. તો સાંભળતા રહેજો સુરત FM.

શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા આપણી જૈવિક ઘડિયાળ વિશે, જે આપણે ક્યારે સૂવું, ક્યારે જાગવું, ક્યારે ખાવું, આ બધું આપણી જૈવિક ઘડિયાળ નક્કી કરે છે. અને આ વેકેશનને કારણે આપણી આ જૈવિક ઘડિયાળમાં થોડા ઘણા ચેન્જીસ આવે છે, એટલે આપણી ઘડિયાળ ખોરવાઈ જાય છે. તો આ જે ઘડિયાળ ખોરવાઈ જાય છે એને કહેવાય સર્કાડિયમ રિધમ શિફ્ટ. આ રિધમ જો વારંવાર ફેરવાય તો આપણે છે ને ઇન્સોમિયા, અનિદ્રા, દિવસે થાક લાગવો, ચીડચીડિયાપણું આવવું, ગુસ્સો આવવો, આવું બધું થઈ શકે, કારણ કે આપણે સરખી ઊંઘ ના મળી હોય. અને આપણી પાચન ક્રિયા પણ આની સાથે સંકળાયેલી છે, એટલે આપણે જો આ રિધમ શિફ્ટ થાય તો આપણે એસિડિટી થાય, ભૂખ નહીં લાગવી, વજન વધવું, વજન ઘટવું, આ બધું પણ થઈ શકે છે. એટલે જ પહેલાંના લોકો કહેતા કે ભાઈ સવારે વહેલા ઉઠવાનું કરો, સવારનો તડકો લો તો સ્ફૂર્તિ લાગે. અને ખરેખર એનાથી આપણા મગજને ફરક પડે છે. આપણા મગજને સૂર્યપ્રકાશના એક્સપોઝરથી એવી ખબર પડે કે દિવસ શરૂ થયો છે, અને આપણી જે આ આંતરિક 24 કલાકની સાયકલ છે એ શરૂ થઈ જાય છે. અને રોજ રૂટીન રેગ્યુલર એક ટાઈમ પરથી જમવા અથવા તો કોઈ પણ એક્ટિવિટી કરો તો એનાથી આપણું મગજ ટ્રેન થાય છે કે મારે આ સમયે આ જ કરવાનું છે. એટલે રોજ સૂવાના 1 કલાક પહેલાં ફોન, ટીવી કે લેપટોપ આ બધું બંધ કરી દેવાનું, એટલે આપણી આજુબાજુ પ્રકાશને ઓછો કરી દેવાનો, એટલે આપણી આંતરિક ઘડિયાળને ખબર પડી જાય કે હવે મારે સૂવાનું છે. તો આપણે આપણી જૈવિક ઘડિયાળને થોડી રિપેર કરી દઈએ. અને અત્યારે તો સાંભળીએ કાર્યક્રમ સુરતી સિઝલરમાં લાપતા લેડીઝ ફિલ્મનું આ ગીત. અરિજિત સિંઘના અવાજમાં, સંગીત રચના છે રામ સંપતની અને ગીત રચના છે પ્રશાંત પાંડેની. તો સાંભળતા રહેજો સુરત FM.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સુરતી સિઝલરમાં લઈએ એક નાનકડો બ્રેક. સ્ટે ટ્યુન ઓન 101.1 મેગાહર્ટ્ઝ.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: નવી કાર જીતવાનો મોકો? વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
3: ધોબી ના બુદ્ધું
2: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
3: ઓ, તું સમજી ગઈ ને? રિલેક્સ.
2: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
4: RBI કહે છે, સ્માર્ટ બનો,
2: કૂલ રહો.
5: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: જાનતે હૈ, કુવૈત જૈસે દેશ કી GDP સે કરીબ 3 ગુના પૈસા તો હમને સિર્ફ અપને દેશ કે છોટે ઉદ્યમીઓ કો દિયા હૈ, વો ભી ગારંટી ફ્રી 40 લાખ કરોડ સે ભી અધિક કે મુદ્રા લોન સે.
7: કરોડો છોટે ઉદ્યમીઓ કો મુદ્રા યોજના સે લોન મિલા. उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर.
6: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
8: ઓલા ચીમન ની વાત સાંભળી ને?
9: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
8: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિત માં પ્રસારિત.
10: તમારી વાતો તમારા અવાજમાં.
11: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
10: હોઉં બહાર કે ઘરમાં,
11: રહેશે સુરત FM તમારા દિલમાં.
10: કોલ કરો
11: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
10: 0261-22-36209
11: 0261-22-36209 પર.
12: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 MHz.
13: શ્રોતા મિત્રો, તમે છો કાર્યક્રમ સુરતી સિઝલરમાં, અને હવે સાંભળીએ રાવણ ફિલ્મનું આ ગીત રેખા ભારદ્વાજ અને જાવેદ અલીના અવાજમાં. સંગીતથી સજાવ્યું છે AR રહેમાને અને ગીત રચના છે ગુલઝારની. તો સાંભળતા રહેજો સુરત FM.

શ્રોતા મિત્રો, તમે શો કાર્યક્રમ સુરતી સિઝલરમાં વિવક્ષાની સાથે. આપણે ગુજરાતીઓને અને ખાસ કરીને આપણા સુરતીઓ સવારમાં ચા પીએ નહીં તો એમની સવાર પડે જ નહીં, બરાબર ને? તમે ગમે ત્યારે આપો, સવાર, સાંજ, રાત, અડધી રાત્રે પણ અને વહેલી સવારે પણ આપણા સુરતીઓ તો ગમે ત્યાં તમને ચા પીતા ઊભા જોવા મળશે. એટલે આમ જ્યાં સુધી ચા ન પીએ ને ત્યાં સુધી આપણને એવું લાગે કે આપણને ઊંઘ આવે છે, અને જેવી ચા પેટમાં પડે ને એટલે આપણામાં એનર્જી આવી જાય. આ ચા આપણા જીવનમાં એવી ગૂંથાઈ ગયેલી છે ને કે એ જો ન હોય ને તો એનો ખાલીપો આપણને લાગે. પણ આ ચા આવી ક્યાંથી? અને ઘણી જગ્યાએ આપણે વાંચીએ ટી, ચાય, તો આ બંને એક છે કે અલગ અલગ? તેની પાછળનું રહસ્ય શું છે તો એના વિશે વાત કરશું. પણ એ પહેલાં સાંભળીએ આ ગીત. પાર્ટનર ફિલ્મથી આ ગીત છે, શાન, શ્વેતા પંડિત, સુઝી અને અર્લ ડિસોઝાનો અવાજ છે, સંગીત રચના છે સાજિદ વાજિદની અને ગીત રચના છે શબ્બીર અહેમદની. તો સાંભળીએ આ ગીત.

શ્રોતા મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા ચા વિશે. ચા, ચાઈ, ટી, આ બધું સરખું કે પછી અલગ અલગ? તો એના વિશે આપણે આગળ વાત કરીએ. તો દુનિયામાં ચાની શોધ અને શરૂઆત ચીનથી થયેલી, અને ચીની ભાષામાં ચા માટે એક જ અક્ષર વપરાતો અને તેનો ઉચ્ચાર ચા થતો. અને દુનિયાના નકશા પર જે દેશોમાં ચા જે રસ્તેથી પહોંચી તે દેશોએ તેવા ઉચ્ચાર અપનાવી લીધા. જે ચા જમીનના રસ્તે બીજા દેશમાં પહોંચી ત્યાં ચાઈ તરીકે, અને જે ચા દરિયાઈ રસ્તે બીજા દેશોમાં પહોંચી ત્યાં ટી નામ અપનાવાયું. અને આ ચા જ્યારે પર્શિયા એટલે કે ઈરાનમાં પહોંચી ત્યારે પર્શિયન ભાષાના પ્રભાવથી ચામાં ઈ પ્રત્યય લાગી ગયો અને તેનું નામ ચાઈ અથવા તો ચાઈ બની ગયું. અને ઈરાનથી આ શબ્દ ભારતમાં આવ્યો, મધ્ય એશિયા અને રશિયા સુધી પહોંચ્યો. એટલે આ રીતે ભારતમાં આપણે ચા તરીકે આપણી ચાને ઓળખતા થયા. તો ભાઈ, તમે ચાની ચૂસકી મારતા રહેજો અને સાંભળતા રહેજો કાર્યક્રમ સુરતી સિઝલર, કારણ કે તમારા માટે આવી રહ્યું છે નેક્સ્ટ સોંગ. તો સાંભળીએ કાઇટ્સ ફિલ્મનું આ ગીત, કેકેનો અવાજ, સંગીત રચના રાજેશ રોશનની અને ગીત રચના નાસિર ફરાઝની.

વિકી ઓર વિદ્યા કા વો વાલા વિડીયો ફિલ્મથી આપે આ ગીત સાંભળ્યું. શિલ્પા રાવ સચિત ટંડનનો અવાજ હતો, સંગીત રચના સચિન જીગરની અને ગીત રચના હતી પ્રિયા સરૈયાની. હવે કાર્યક્રમ સુરતી સિઝલરનું આ લાસ્ટ સોંગ એન્જોય કરીએ, શ્રીકાંત ફિલ્મથી જુબિન નોટિયાલ અને તુલસીકુમારના અવાજમાં. સંગીત રચના છે તનિષ્ક બાગચીની અને ગીત રચના છે શ્લોક લાલની. તો સાંભળીએ આ ગીત.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ઈડીના દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેને મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની 1 દિવસીય ક્રિકેટ શ્રેણીની 1લી મેચ આજે ધર્મશાલામાં રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. પ્રસ્થાન નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું કે વ્યૂહાત્મક રીતે ફ્રાન્સ ભારત માટે ખાસ મહત્વનું છે. તેમણે જણાવ્યું કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપ્સને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે.
1: પ્રધાનમંત્રી મોદી બ્રાતિસ્લાવા મેં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની ઓર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે. શ્રી મોદી ને કહા કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કી રણનીતિક સાઝેદારી ઓર મજબૂત હોગી. સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે, જહાં વે 16 અને 17 જૂન કો G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. પ્રધાનમંત્રી મોદી ને કહા કે G7 મેં ભારત કી ઉપસ્થિતિ ભારત કે બઢતે વૈશ્વિક પ્રભાવ કો દર્શાતી હૈ. યે લગાતાર 8વાં G7 શિખર સંમેલન હૈ જિસમે ભારત કો આમંત્રિત કિયા ગયા હૈ. યાત્રા કે અંતિમ ચરણ મેં પ્રધાનમંત્રી મોદી 18 જૂન કો પેરિસ જાયેંગે, જહાં વે ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં કે સાથ વિવાટેક 2026 સંમેલન મેં શામિલ હોંગે. પેરિસ સે શૈલેશ મેનન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે સર ફિરોઝી.
0: દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, ઉત્પાદન, સેમિકન્ડક્ટર અને ડ્રોન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ હબમાંનું એક છે.

0: સરકાર યુવાનોના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી દેશના યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ તેમના સપનાઓને સાકાર કરી શક્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારતીય લશ્કરી એકેડમી આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડમાં ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વર્ષની પાસિંગ આઉટ પરેડ ઐતિહાસિક હતી, કારણ કે પ્રથમ વખત એકેડમીના જેન્ટલમેન કેડેટ્સની સાથે મહિલા કેડેટ પાસ આઉટ થઈ હતી. સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેઓ 9 મહિલા કેડેટ્સને જોઈને ખાસ ખુશ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે ભારતના સંરક્ષણ દળોના ઇતિહાસમાં માત્ર એક સીમાચિહ્નરૂપ નથી, પરંતુ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે.
1: આઈ એમ સ્પેશિયલી ડિલાઇટેડ ટુ સી 9 વુમેન કેડેટ્સ. ધીસ ઇઝ વોટરસેડ મોમેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ આઈએમએ. ઇટ ઇઝ નોટ ઓનલી એ માઇલસ્ટોન ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાઝ ડિફેન્સ ફોર્સેસ, બટ ઓલ્સો એન ઇન્સ્પાયરિંગ એક્ઝામ્પલ ઓફ ઇન્ડિયાઝ માર્ચ ટુઅર્ડ્સ વુમેન લેડ ડેવલપમેન્ટ. I am sure that many more women cadets will join the academy.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. ફિનલેન્ડના વિદેશમંત્રી અલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ફિનલેન્ડમાં ભારતીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે આ કિંમત મર્યાદા વૈશ્વિક તેલ પુરવઠો જાળવવા અને રશિયાના નફાને મર્યાદિત કરવા માટે બનાવવામાં આવી હતી. શ્રી જયશંકરે યુરોપિયન દેશોની ટીકાને નકારી કાઢતા કહ્યું હતું કે પશ્ચિમી પ્રતિબંધોએ યુરોપને મધ્ય પૂર્વમાંથી તેલ ખરીદવાની ફરજ પાડી હતી, જેના કારણે ભારતને અન્ય આર્થિક વિકલ્પો શોધવાની ફરજ પડી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે લિયાકી ફ્રીડમ જહાજ પર ભારતીય ખલાસીઓના જીવ ગુમાવવાના અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે. મંત્રાલયે જણાવ્યું કે જહાજના કેપ્ટનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે પુષ્ટિ કરી છે કે બધા ક્રુ સભ્યો સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના તથ્ય ચકાસણી એકમે લોકોને આવા ખોટા દાવાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. આસામમાં ભારતીય હવાઈદળનું એક AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટના જોરહાટ હવાઈદળ સ્ટેશન ખાતે બની હતી. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED આજે પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રાના નિવાસસ્થાનો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ED જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે વિવિધ નગરપાલિકાઓ, ખાસ કરીને કમરહાટી નગરપાલિકામાં અયોગ્ય ઉમેદવારોની નિમણૂંકના બદલામાં વજેટિયાઓ દ્વારા રોકડ અને સોનાના રૂપમાં લાંચ લેવામાં આવી હતી. ભારત જર્મની વિકાસ સહયોગને મજબૂત બનાવવા માટે નીતિ આયોગ અને જર્મન પ્રતિનિધિમંડળ વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. સ્વચ્છ ઉર્જા, પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ વિકાસ, કૃષિ સુધારણા, પાણી વ્યવસ્થાપન અને ગ્રીન અર્થતંત્રમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે હૈદરાબાદના ડુંડીગલ સ્થિત હવાઈદળ એકેડમી ખાતે 217મી બેચની સંયુક્ત પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા કમિશન્ડ અધિકારીઓને બદલાતી યુદ્ધ તકનીકો અનુસાર પોતાને તૈયાર રાખવા હાંકલ કરી. તેમણે કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડ્રોન, ઉપગ્રહો અને રોબોટિક્સ જેવી તકનીકોના ભૂમિકા વધી રહી છે. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જો કે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે સમજૂતીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ડિજિટલી હસ્તાક્ષર થઈ શકે છે. જો કે ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા તેની નૌકાદળની નાકાબંધી હટાવે નહીં અને અબજો ડોલરની સ્થિર સંપત્તિના નુકસાનની ભરપાઈ ન કરે ત્યાં સુધી તે કાયમી કરાર પર હસ્તાક્ષરો કરશે નહીં. દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટોમાં અમેરિકા અને પાકિસ્તાનની મધ્યસ્થીઓએ પુષ્ટિ આપી કે બંને પક્ષો શાંતિ કરારના ડ્રાફ્ટ પર સંમત

0: થયા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં રમાશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. બાકીની 2 મેચ લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. આઈએમએ ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ઈડીના દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાલામાં રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आपको पता है दुनिया के 56% डिजिटल लेन देन कहाँ होते हैं? हमारे भारत में. दुनिया में सबसे सस्ती इंटरनेट दरें कहाँ हैं? हमारे भारत में. स्मार्टफोन एक्सपोर्ट में अग्रणी कौन है? हमारा भारत. प्राउड टू बी एन इंडियन.
2: अनुसंधान से आत्मनिर्भरता, साइंस फॉर सेल्फ रिलायंस, आज ये हमारा मंत्र बन चुका है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: ચાલે રાકેબેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને, અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
2: સુરત એફએમ.
1: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.

0: आर्थिक और सांस्कृतिक संबंध मजबूत होंगे। स्लोवाकिया के साथ द्विपक्षीय सहयोग को नई गति मिलेगी। प्रधानमंत्री मोदी फ्रांस के एवियन में G7 शिखर सम्मेलन में भी भाग लेंगे। राष्ट्रपति द्रौपदी मुर्मू ने देहरादून में भारतीय सैन्य अकादमी की पासिंग आउट परेड में कैडेटों की सराहना की। कहा, पहली बार 9 महिला कैडेट का शामिल होना महिला नेतृत्व वाले विकास की दिशा में महत्वपूर्ण कदम। और धर्मशाला में भारत अफगानिस्तान के बीच 3 मैचों की एक दिवसीय श्रृंखला के पहले मैच में बारिश के कारण देरी। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार सोनल परमार वांचे छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले आज गांधीनगर स्थित गिफ्ट सीटी में हेक्सावेर टेक्नोलॉजीस नवा डीलिवरी सेंटर उद्घाटन कर। अत्याधुनिक सेंटर राज्य तकनीकी माड़खा एक महत्वपूर्ण सीमाचिन्ह बन स। आ केन्द्र प्रारंभ की कृत्रिम बुद्धिमत्ता एआई क्लाउड कम्प्यूटिंग डेटा एनालिटिक्स ऑटोमेशन और डिजिटल ट्रांसफॉर्मेशन जद्यतन क्षेत्र में नवी तक सर्जन थमज उच्च कौशल्य धरावता युवा रोजगारी नवा द्वार खुल। केन्द्र में प्रधानमंत्री नरेन्द्र मोदी की सरकार ने 12 वर्ष पूर्ण थवाना अवसरे राज्यभर में विविध कार्यक्रमों योजाई रहा है। तरह भरूच जिला भाजप द्वारा अंकलेश्वर खाते राज्यमंत्री प्रफुल्ल पानशीरिय उपस्थिति में मीडिया संवाद योजायो। आ प्रसंगे कहूं, काश्मीर की कन्याकुमारी और गुजरात की आसाम आज देश चार खूणा विकास पथ पर से। भरूच नगर सेवा सदन द्वारा पण आजे जनकल्याण शिबिर योजाई। आ शिबिर में सरकार की विविध जनकल्याणकारी योजनाओं लाभों आपवामां आव्या। आ प्रसंगे नगरपालिका चीफ ऑफिसर हरीश अग्रवाले सरकार की विविध योजनाओं लाभ लेवा माटे नागरिकों ने प्रोत्साहित कर्या।
2: નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના જે વહીવટના પૂરા થઈ રહ્યા છે, આજે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ આ કાર્યક્રમનું અત્રે આયોજન કરેલ છે। આ કાર્યક્રમમાં જે લાભાર્થીઓના લાભ મંજૂર થયેલા છે એ લોકોને આપણે યાત્રે લાભ આપીશું, સાથે સાથે જુદા જુદા ડિપાર્ટમેન્ટ એમની યોજનાઓની વિગત ફોર્મ અને માહિતી લઈને ઉપસ્થિત છે। જે લાભાર્થીઓ જે છે એ આ શિબિરનો લાભ લઈ શકશે, જે તે ડિપાર્ટમેન્ટની યોજનાઓનો અહીંયા જાણકારી મેળવી શકશે।
1: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે 74.32 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે। રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે। લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજકોટના મેયર, સાંસદ, ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રવાસન, વેપાર અને જનસુવિધાને વેગ આપતી પોરબંદર, મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચેની ફ્લાઇટ સેવાની શરૂઆત આ 25 તારીખથી થશે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે પોરબંદરમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં આ જાહેરાત કરી। રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી માંડવીયા આજે સાંજે પોરબંદરમાં વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું ઉદઘાટન કરશે। આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરાશે। આ સમિટમાં ફર્નિચર ઉત્પાદન અને તેની સાથે સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો અને તથા વ્યાપારિક મંડળોના પ્રતિનિધિઓ સહિત વિવિધ રાજ્યમાંથી 50થી વધુ પ્રતિનિધિ સહભાગી થશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે। પવિત્ર પુરુષોત્તમ માસ અને ભાવિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। તે આજે, આવતીકાલે અને સોમવારે સાંજે 4 વાગ્યાથી મંદિર દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે, તેમ વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું।
3: સંખ્યામાં ભાવિક વૈષ્ણવો ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા હોય છે। આ દર્શનાર્થીઓની વ્યવસ્થાને વધારે સુચારુ બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિ અને પૂજારીશ્રીઓ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે 13, 14 અને 15 ના દિવસોમાં બપોરના ભાગે જે મંદિર સાંજે 5 વાગે ઉત્થાપન દર્શન થતા હતા, એ દર્શન આજથી 13, 14, 15 તારીખના દિવસો માટે જ 4 વાગે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ભાવિક વૈષ્ણવો પોતાના વાલા ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાવો સાંજે 4 વાગ્યાના સુમારેથી જ લઈ શકશે।
1: વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે વર્ષાઋતુ દરમિયાન બંધ રહેશે। આ સમય મોટા

0: વિભાગના વન્ય પ્રાણીઓનો સવન કાળ હોવાથી તેને વસવાટમાં કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ આ રાષ્ટ્રીય ઉદ્યાન પણ મુલાકાતીઓ માટે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે, જેની તમામ વન્ય પ્રાણી પ્રેમીઓ તથા મુલાકાતીઓને નોંધ લેવા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષકે જણાવ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ તરફ જતા માર્ગ પાસે આવેલા વિવિધ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ અગાઉ દબાણ હટાવવા તંત્રે 8 દબાણકારોને નોટિસ આપી, જેની સમયમર્યાદા પૂરી થયા બાદ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
2: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સ્ટે ટ્યુન ઓન સુરત FM.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ.

મહાતાબ સમ મધુરો, મુકેશજીના સ્વરમાં આ સુગમ રચના આપે સાંભળી. પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમમાં, જિંદગી સ્વર્ગની જેમ છે તારા પ્રેમમાં, તારા વિના ક્યાંય ન ચાલે હવે તો, જીવવું મરવું છે તારા પ્રેમમાં. મિત્રો, આ બીજું જે ગીત માણીશું તે પણ કંઈક આવી જ વાત લઈને આવી રહ્યું છે. આ ગીતમાં પણ તળપદા શબ્દોની વિવિધતા છે. આ ગીતમાં વપરાયેલો શબ્દ ઢૂંકડું, નાહો પ્રભાત. ઢૂંકડું એ તળપદો ગુજરાતી શબ્દ અને એનો અર્થ થાય છે નજીક, પાસે, અને પ્રિયતમ દૂર ના જાય તેના માટેની વાત છે. પ્રભાત એટલે કે પ્રભાત, સવાર. અને આ ગીતમાં સરસ મજાનું એનું સ્વરાંકન અને રચના છે. હરીન્દ્રની શબ્દરચનાને સંગીતે મળી છે દિલીપ ધોળકિયાએ અને સ્વર છે લતા મંગેશકરનો.

0: રૂપલે મળી છે સારી રાત, લતા મંગેશકરના સ્વરમાં આ ગુજરાતી સુગમ ગીત માણ્યું. મિત્રો, આગળ આવા સરસ ગીતો માણીએ પહેલાં લઈએ કાર્યક્રમમાં એક નાનકડો વિરામ.
1: पता है, दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है, और हमारे यहां वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: They say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
4: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
6: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
7: सुरती सिजलर, जहां तमे मानशो डिलीशियस स्वादों ने साथे मेलोडियस गीतों.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 0261-223-6209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट। श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
2: 101.1 मेगाहर्ट्ज पर आप श्रोताओनुं स्वागत छे कार्यक्रम गुजराती सुगम संध्यामां। मित्रों, हवे सांभळीए गुजराती रचना। पेन्सिल बनी कोईना सुख न लखी शकीए तो काई नहीं। पेन्सिल बनी कोईना सुख न लखी शकीए तो काई नहीं, परंतु रब्बर बनी कोईना दुखने तो जरूर भूसी शकाय। पण मित्रों, આ વાક્ય વાત તો ઘણી મર્મ સાથેનું કહી રહ્યું છે, પણ એમ રબ્બરથી દુઃખ ભૂસી નખાતા હોત તો જીવનમાં લોકો મોંઘા રબ્બર સાથે જ ફરતા હોત, ખરું? કારણ કે દુઃખ બધાને વહેલું નથી હોતું। પણ હવે પછીનું જે ગીત માણીશું તે ઐતિહાસિક કથા પરથી બનેલી ફિલ્મ છે, અને જેની સાબિતી કચ્છમાં આવેલ તેઓની સમાધિ છે। જેસલ જેવા ડાકુના હૃદયને પરિવર્તિત કરવું અને એ સતીત્વનું પારખું છે, અને અપાર દુઃખ વેઠીને પણ સત્યને સમજાવવું આ વાર્તામાં આલેખવામાં આવ્યું છે। તો ચાલો ફિલ્મ જેસલ તોરલનું ગીત સાંભળી સુમન કલ્યાણપુરના સ્વરમાં। પારંપરિક શબ્દરચના છે, જેને સંગીતે મળી છે અવિનાશ વ્યાસે।

મિત્રો, રાધા અને કૃષ્ણના પ્રેમ વિશે શું કહી શકાય? સનાતન સત્ય જે છે, પ્રેમ એટલે કે તારું અચાનક મને મળવું અને પછી મારું તારામાં મળવું, મારું રોમ રોમ તને ઝંખવું અને તારું રોમ રોમ મારામાં મળવું. હવે સાંભળી ફિલ્મ શ્યામળ શાહનો વિવાહ, આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં પારંપરિક શબ્દરચના, જેને સંગીતે મળી છે અવિનાશ વ્યાસે.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36-209
1: 0261-22-36-209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: 101.1 MHz. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
5: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
4: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
1: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: મિત્રો, હવે સાંભળીએ મુકેશના સ્વરમાં રચના. કંઈક તારી વાતો અમને ગમી હતી જ્યારે તું હસીને મારી તરફ ફરી હતી. મિત્રો, જ્યારે આવી રીતે નજરથી નજર મળે ત્યારે આવી સરસ રચના તૈયાર થાય. ફિલ્મ અખંડ સૌભાગ્યવતીમાંથી આ રચના સાંભળીએ. બરકત વિરાણીની શબ્દરચના, સંગીત કલ્યાણજી આનંદજીનું, સ્વર મુકેશનો.
7: નજરના નજરના જા

નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે. નેક્સ્ટ સ્ટુડિયોની ઘડિયાળ પણ મને ચાલી જવા કહી રહી છે, પણ કાર્યક્રમના અંતમાં આશા ભોસલે અને વેલજીભાઈ ગજ્જર અને સાથીદારોના સ્વરમાં ફિલ્મ દાદા હો દીકરીમાંથી સંગીત અને શબ્દરચના અવિનાશ વ્યાસની સાંભળી આ સરસ મજાનો ગરબો.

0: મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી સુગમ સંધ્યા કાર્યક્રમ પૂરો થાય છે. 7 વાગી રહ્યા છે. વિશેષ જયમાલા આપ સાંભળશો બસ થોડી જ વારમાં.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ દેવ દર્શન ધૂપ અગરબત્તી, ધૂપ સ્ટિક્સ, કોન્સ એવં હવન સામગ્રી.

0: kana thao mata ka bata nalunga thao midi tong la mata wakata na hangi ni unga thama thai tu ipu ka ka pike munga horan ka papa bina wakata na thao mata ka bata nalunga thao midi tong la mata wakata na hangi ni unga thama thai tu ipu ka ka pike munga horan ka papa bina wakata na thao mata ka bata nalunga thao midi tong la mata wakata na hangi ni unga thama thai tu ipu ka ka pike munga horan ka papa bina wakata na thao mata ka bata nalunga thao midi tong
1: विशेष जयमाला। इस कार्यक्रम का शेष भाग इस अंतराल के बाद।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: पता है, दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है, और हमारे यहां वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
4: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: સ્ટાર્ટઅપ્સની એક નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ નીતિઓને પરિણામે ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ઉચ્ચ શિક્ષણ નેટવર્ક ધરાવે છે. તેમણે ઉમેર્યું કે દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેલેન્ટ પૂલમાં વિશ્વમાં બીજા ક્રમે ઉભરી આવ્યો છે અને 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશમાં 6 કરોડથી વધુ યુવાનોના કૌશલ્ય વિકાસ સાથે પ્રચંડ પ્રગતિ જોવા મળી છે. આ ઉપરાંત 12 કરોડથી વધુ મુદ્રા લોન અને 300થી વધુ સ્પેસ સ્ટાર્ટઅપ્સ એ વાતનો પુરાવો છે કે આજના યુવાનો નોકરી શોધનારા નહીં પરંતુ નોકરી આપનારા બન્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તી વિષયક પરિવર્તન અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી અને આયોગને સરહદી જિલ્લાઓમાં થતા વસ્તી વિષયક ફેરફારોનો અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠક દરમિયાન શ્રી શાહે આયોગને આ બાબતનું મૂલ્યાંકન કરવા માટે સરહદી વિસ્તારો, મહાનગરો અને ઔદ્યોગિક નગરોની મુલાકાત લેવા પણ સૂચના આપી. કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે, જ્યારે નાગરિકો પરનો કર બોજ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પોરબંદરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર માંડવિયાએ માળખાગત સુવિધાઓ, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રોમાં થયેલા વ્યાપક પરિવર્તનો પર પ્રકાશ પાડ્યો. મંત્રીશ્રીએ જણાવ્યું કે 2014 પહેલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની દૈનિક સરેરાશ 9 કિલોમીટર હતી, જે આજે વધીને 28 કિલોમીટર થઈ ગઈ છે, જ્યારે રેલવે લાઇનના વિસ્તરણની ગતિ પ્રતિ દિવસ 14 કિલોમીટર સુધી પહોંચી છે. સામાજિક સુરક્ષા ક્ષેત્રે જનધન ખાતાઓ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBTના માધ્યમથી કવરેજ 2014 પહેલાંની 19% વસ્તીથી વધીને આજે 64%થી વધુ થઈ ગયું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું કે પરિવહન મંત્રાલય માળખાગત વિકાસની સાથે સાથે રોજગારીના સર્જન પર પણ વિશેષ ભાર આપી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને વિકાસલક્ષી પહેલો અંગે નાગપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ જણાવ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવાની શરૂઆત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓએ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પડકારો વધાર્યા છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જોકે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તે સુનિશ્ચિત કર્યું છે કે દેશના નાગરિકો પર આ ભાવ વધારાની અસર ન પડે. આજે લુધિયાણાના માધ્યમો સાથે વાત કરતા શ્રી પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળને જનકેન્દ્રિત અને વિકાસલક્ષી ગણાવતા જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી દિશા પ્રાપ્ત કરી છે.
1: પ્રધાનમંત્રી જી એ નહીં ચાહતે થે કે બઢતે દામો મેં હમારે આમ નાગરિક જો હૈ હમારે બહેન ભાઈ ઉન પે બોજ પડે. ઓર અભી હમને જબ પેટ્રોલ ઓર ડીઝલ કા દામ બઢાયા તો કિતના બડા ટોટલ, પહેલે 3 રૂપિયે કમ હુઆ થા ઉસકો મેં એક તરફ છોડતા હું, 7 રૂપિયે 60 પૈસે. ઓર હમને એક એનાલિસિસ કિયા વિશ્વ ભર મેં, જાપાન કે અલાવા ભારત એક એસા દેશ હૈ જહાં સબસે કમ પ્રાઇસ ઇન્ક્રીઝ હુઈ હૈ પેટ્રોલ ઓર ડીઝલ કી.
0: મધ્યપ્રદેશના ઇન્દોરમાં 5 દિવસ સુધી ચાલેલી બ્રિક્સ કૃષિ પરિષદ આજે સંપન્ન થઈ. પરિષદના અંતે ઇન્દોર ઘોષણાપત્રને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું. આ ઘોષણાપત્રમાં ખાદ્ય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ, વેપાર અને ડિજિટલ કૃષિ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બ્રિક્સ દેશો વિશ્વની લગભગ 1/2 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં આશરે 42% ફાળો આપે છે. શ્રી ચૌહાણે જણાવ્યું કે ભારત સરકાર ખેડૂતોને 266 રૂપિયામાં યુરિયા અને 1,350 રૂપિયા પ્રતિ થેલીના ભાવે DAP આપવાનું ચાલુ રાખશે અને વધારાનો આર્થિક બોજ સરકાર પોતે ઉઠાવશે.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी, उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी।
0: સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને 30મી જૂનની બપોરથી લાગુ થાય તે રીતે ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં ભૂમિદળના નાયબ વડા તરીકે સેવા આપી રહ્યા છે. ભૂમિદળના વર્તમાન વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તે જ દિવસે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જો કે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ક્રિકેટમાં ધર્મશાલામાં 3 મેચની શ્રેણીની પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24.3 ઓવરમાં 193 રન બનાવ્યા હતા. સતત વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થતા તેને 25 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી હર્ષ દુબે અને ગુરનૂર બ્રારે વન ડેમાં પદાર્પણ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં વરસાદનું વિઘ્ન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: अरे भाई ते आ सांभळ्यु, आपणे दरियामां હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: हर्ष दुबे और गुरनूर बरार ने तीन तीन विकेट लिए। बारिश की वजह से मुकाबले को 25-25 ओवर का कर दिया गया है। मैनचेस्टर में महिला T20 विश्व कप में स्कॉटलैंड ने आयरलैंड को 40 रन से हराया। कल शाम 7 बजे भारत का मुकाबला पाकिस्तान से होगा। और अंत में लीजिए सुनिए इस बुलेटिन के मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस और स्लोवाकिया की यात्रा के पहले चरण में आज रात फ्रांस के नीस पहुंचे। वे कल राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ वार्ता करेंगे और भारत इनोवेट्स कार्यक्रम का संयुक्त रूप से शुभारंभ करेंगे। असम के जोरहाट में वायुसेना की AN-32 विमान दुर्घटना में वायुसेना के 5 जवान शहीद। 5 दिन का ब्रिक्स कृषि सम्मेलन हुआ संपन्न। सदस्य देशों ने इंदौर घोषणा पत्र में खाद्य सुरक्षा और कृषि में स्मार्ट तकनीक के उपयोग को सर्वसम्मति से स्वीकार किया। लेफ्टिनेंट जनरल धीरज सेठ को अगला थल सेना प्रमुख नियुक्त किया गया। और हिमाचल प्रदेश के धर्मशाला में बारिश से बाधित पहले एक दिवसीय क्रिकेट मैच में अफगानिस्तान ने भारत को दिया 195 रन का लक्ष्य। और इसके साथ ही समाचार संध्या का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: નમસ્કાર, આકાશવાણી છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર। શ્રોતા મિત્રો, હવે સાંભળીએ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત આજ સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ।
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ। રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો। વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની અમદાવાદથી ધરપકડ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી। અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધ્યેયજાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો। સમાચાર વિગતવાર। રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 65,570 કરોડના મૂલ્યની ઉપજની ખરીદી કરવામાં આવી છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સરકારે ખેડૂતો પાસેથી 1,05,000 મેટ્રિક ટન જેટલી ઉપજ ખરીદી છે, જેમાં મગફળી અને કપાસના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થયો છે। 52,48,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ખેડૂતોને 31,941 કરોડની ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે 25,23,000 મેટ્રિક ટન કપાસની ખરીદી કરીને ખેડૂતોને 17,759 કરોડનું ચૂકવણું કરાયું છે। લઘુત્તમ ટેકાના ભાવમાં 54 થી 127 ટકા સુધીનો વધારો અપાયો છે। કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુરમાં વિલ્સન હિલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની હાજરીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં વિવિધ યોજનાના 30 લાભાર્થીઓને લાભ અપાયો। શ્રીમતી જાડેજાએ વધુને વધુ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો।
3: આજે મારા પ્રભારી જિલ્લા બોટાદ ખાતે એક જનકલ્યાણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું। આ ઉપરાંત આ શિબિર 3 દિવસ ચાલનારી શિબિર છે, જેમાં લગભગ અપેક્ષિત 1,500 કરતા પણ વધારથી લાભાર્થીઓને લાભ અપાવવામાં આવશે, જેમાં આયુષ્માન ભારત ની વાત હોય, લખપતિ દીદી યોજનાની વાત હોય, સ્વસહાય જૂથોના માધ્યમથી પીએમ સ્વનિધિ યોજનાની વાત, આવી ગુજરાત સરકારની વિવિધ લાભકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે જયારે લાભાર્થીઓને અને નગરજનોને મળી રહે એ માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રશાસન નું હૃદયપૂર્વક એમને શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદિત કરું છું।
2: ડાંગ જિલ્લાના હવા ખાતે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। તેમણે કહ્યું, કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી જિલ્લામાં તાપી ડાંગ બલ્ક પાઇપલાઇન યોજના, સાપુતારાનો પ્રવાસન વિકાસ અને જળ સંરક્ષણ માટે ચેકડેમોના નિર્માણ જેવા અનેક ઐતિહાસિક કાર્યો પ્રગતિમાં છે, જ્યારે નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાતેમ, બિગરી અને ખુંદ બેઠક વિસ્તારના ગામો

0: ગામોના નાગરિકોને આજે વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાયો. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત દેશમાં પહેલા ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ માત્ર ગુજરાતમાં બન્યા છે. યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં 32,35,000 પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા, જેમાં ગુજરાતે વિક્રમજનક 18,50,000 કાર્ડ તૈયાર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, જેમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લો આગળ છે. રાજ્યમાં 14,900 ડ્રોન ફ્લાઇટ દ્વારા 11,511 ગામોનું સચોટ મેપિંગ અને પ્રોમોલ્ગેશન પૂર્ણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં 5મા સ્ટાર્ટઅપ સમિટમાં ઉપસ્થિત રહ્યા. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને નવીન વિચારો દર્શાવતા યુવા ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત પણ કરી. શ્રી સંઘવીએ કહ્યું, સુરત શહેર એક એવી જગ્યા છે જ્યાં લોકોના સપના સાકાર થાય છે, તેને મિની ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરશે. નવી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય અપાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું, દેશમાં આંતરમાળખા, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રે પણ નોંધપાત્ર પરિવર્તન થયું છે. હવાઈ મથક, માર્ગ અને રેલવે માળખાના વિસ્તરણથી દેશના માળખાકીય વિકાસને નવી દિશા મળી છે. તેમણે કૃષિ, મહિલા સશક્તિકરણ, વિદેશ નીતિ અંગે થયેલી પ્રગતિ પર પણ ભાર મૂક્યો.
1: મોદીજીએ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું. આજે દેશની અંદર ડેઈલી 14 કિલોમીટર રેલવે નખાઈ રહી છે. જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું, ત્યારે કોરોના મહામારી હોય કે વેસ્ટ એશિયા ક્રાઇસિસ હોય, સફળતાપૂર્વક દેશનું સંચાલન કર્યું. જરૂર પડે ત્યારે એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સુરક્ષા કરી. સૌથી વધારે દિવસ સુધી કાર્યકાળ મોદીજીએ કાયમ કર્યો, રેકોર્ડ કાયમ કર્યો અને મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધ્યો.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. પોરબંદરના રાણાવાવમાં જાન્યુઆરી 2027માં રેલવે યાર્ડનું ખાતમુહૂર્ત કરાશે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે પોરબંદરમાં આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, પોરબંદરમાં દેશનું પ્રથમ ફર્નિચર પાર્ક સ્થાપિત થાય તે દિશામાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આ સંદર્ભે આજે ફર્નિચર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે પોરબંદર અમદાવાદ તથા વાયા મુંબઈ હવાઈ સેવાને મંજૂરી મળી ગઈ છે અને 25 જૂનથી આ ફ્લાઇટ સેવા શરૂ થશે. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ કરી છે. આ અંગે એસીપી મનોજ ચાવડાએ જણાવ્યું કે દંપતીની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.
2: જો એક્યુઝે ઉસકા યસ બેંક હલતેજ મેં એકાઉન્ટ લોકર થા, ઉસકે પાસ 4 કિલો 500 ગ્રામ કા સોના ઓર ચાંદી ભી બરામદ હુઈ હૈ. એક ઓર ઉસકા લોકર સુરત મેં થા, વહાં સે 260 ગ્રામ ગોલ્ડ ઓર 260 ગ્રામ સિલ્વર બરામદ કી ગઈ હૈ. ઓર તીસરા ઉસકા ધાંગેતરા પીપલ્સ કોઓપરેટિવ બેંક મેં લોકર થા, વહાં સે 830 ગ્રામ ગોલ્ડ ઓર 511 ગ્રામ ચાંદી બરામદ કી ગઈ હૈ.
0: સીઆઈડી ક્રાઇમના માદક પદાર્થ વિરોધી કાર્યદળે ચોક્કસ બાતમીના આધારે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર દરોડો પાડીને 86 લાખ રૂપિયાથી વધુની કિંમતનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. સત્તાવાર યાદી મુજબ જેતલપુર રોડ પર આવેલા વાત્સલ્ય ફ્લેટમાં નશીલા પદાર્થોનું વેચાણ અને સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મળતા અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓને 2.5 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજીત કિંમત 86,31,000 રૂપિયા થાય છે. છે. તપાસકર્તાઓને ત્યાંથી ઇલેક્ટ્રોનિક વજનકાંટો, રોકડ ગણવાનું મશીન અને 3,36,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.

0: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ભાવનગર અને સુરત, તાપી સહિતના જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે. આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ દાહોદ અને મહીસાગરમાં પણ હળવા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
1: गुजरात रीजन में 13 से 19 जून तक हाई टू मॉडरेट लाइट टू मॉडरेट रेन हो सकती है. इसी तरह से अगर सौराष्ट्र की बात करें तो अमरेली, भावनगर इत्यादि डिस्ट्रिक्ट है, आइसोलेटेड रेन आ सकती है. जो गुजरात रीजन के डिस्ट्रिक्ट अफेक्ट कर रहे हैं कि साबरकांठा, अरावली, महीसागर, दाहोद और साथ में साउथ गुजरात रीजन के जो भी है, जैसे छोटा उदयपुर, नर्मदा और अपने सूरत, डांग, वलसाड, नवसारी इत्यादि में छुटपुट बारिश कहीं हो सकती है.
0: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરૂષ સિંગલ્સમાં અરવલ્લી બિન ક્રમાંકિત પેડલર ધીએજાનીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. એક રોમાંચક મુકાબલામાં ધીએજાનીએ સુરતના 5મા ક્રમાંકિત અયાઝ મુરાદને હરાવ્યો હતો. જાનીએ 14-12, 5-11, 8-11, 11-6, 11-8ના સંઘર્ષ પૂર્ણ વિજય સાથે અયાઝને હરાવીને પ્રી ક્વાર્ટર મેચમાં શાનદાર વિજય હાંસલ કર્યો હતો. ખેડૂતો પ્રમાણસરનો ખાતર વપરાશ કરે અને પોતાની જમીન, પાણી અને પર્યાવરણને બગડતું અટકાવે તે માટે ખેત બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા છેલ્લા 10 દિવસથી છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 20થી વધારે ગામોમાં 2000થી પણ વધારે ખેડૂતોએ અભિયાનમાં ભાગ લીધો, જેમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા રાસાયણિક ખાતરનો સંયમપૂર્વક તેમજ જમીન ચકાસણી આધારિત કૃષિ યુનિવર્સિટીની ભલામણોને આધારે ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી. અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધીએજાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત આજ સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ કાર્યક્રમ. આપ કે લીએ બસ થોડી જ વારમાં.
3: आपके लिए कार्यक्रम आप सुन रहे हैं विविध भारती से. इस कार्यक्रम का यह अगला गाना किशोर कुमार और आशा भोसले की आवाजों में है. शब्दकार आनंद बख्शी, संगीतकार आर डी बर्मन, फिल्म डार्लिंग डार्लिंग.

આપ સાંભળી રહ્યા હતા ચિત્રપટ સંગીત એફએમ બેન્ડ 101.1 મેગાહર્ટ્ઝ પર. આ આકાશવાણી છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. અમારી આજની આ પ્રસારણ સભાને વિરામ આપીએ.

આવતીકાલે સવારે આ જ મીટર્સ પર 5:55 આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત પલક ત્રિવેદી આપ સૌની અનુમતિ લે છે. શુભરાત્રી. જય હિન્દ.